મીડિયમ એવા 819 કિલોહર્ટ્ઝ પર આવી પહોંચ્યા છીએ અમે આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમને લઈને. જ્યાં ક્યાંયથી પણ તમે જોડાયા છો, બસ આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો. રેડિયો મોરિશિયસના લહેર ઉપર આવી પહોંચી છે રત્ના, આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમને લઈને 24મી તારીખ. આજે 24 નહીં પણ આજે 27મી તારીખ અને આજે છે સોમવારનો દિવસ. આપ સૌ કોઈનું ઘણું ઘણું સ્વાગત અને સોમવારના દિવસની મજા માણતા અઠવાડિયાની કરીએ એક મધુર શરૂઆત. અને આપ સૌ કોઈ બસ જોડાઈ ચૂક્યા છો અમારા કાર્યક્રમની સાથે જાણીને અમને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. ભાઈ આજથી શરૂ થનારા જયા પાર્વતીના વ્રત આપ સૌ કોઈને ઘણી બધી શુભકામના.

ઉતારીએ અને આજે જયા પાર્વતીનું વ્રત શરૂ થઈ રહ્યું છે અને જે લોકો એક આપણે કહીએ ને કે મનચાહા વરની ઈચ્છા પ્રાપ્ત કરવા માંગતા હોય તે કન્યાઓ આજનું આ વ્રત પાલન કરે છે, જયા પાર્વતીનું વ્રત અને મૂળાકાતના વ્રતની સાથે 5 દિવસનું મીઠા વગરનું ભોજન ખાઈને એક ટાણા કરીને બસ ભગવાન શિવ પાસે એવી પ્રાર્થના કરે કે તેમને મનચાહો વર મળે અને તે સાથે જે પરણિત સ્ત્રીઓ આ વ્રત ધારણ કરે છે તેઓ માટે પણ એ જ પ્રાર્થના છે કે તે ભગવાન શિવ તેમના સુહાગની રક્ષા કરે. તો ચાલુ કરીએ એક મધુર શરૂઆત આજના આપણા પ્રથમ ગીતની સાથે, જેમાં કિંજલ દવેએ મધુર સ્વર આપ્યો છે. આજના આપણા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા જણાવી દઈએ કે અત્યારે 1:47 થઈ ચૂકી છે.

સાચું ભાઈ, મોસ્ટ વોન્ટેડ માંથી લેવામાં આવેલું આપણું આગલું ગીત લઈ આવ્યા છીએ આજના આપણા કાર્યક્રમ વચ્ચે, અને આશા કરીએ કે આપ સૌ કોઈને આ ગીત ચોક્કસ ગમશે જ.

કેમિસ્ટ્રીનું આ આગલું ગીત આપણા સિલેક્શન વચ્ચે રાખવામાં આવેલું, અને આ છે મહેંદી તે વાવી, એક નવા જ અંદાજમાં રંગારંગ કાર્યક્રમ વચ્ચે રંગીન ગુજરાતી ગીતોની મજા માણીએ.

આજના આપણા કાર્યક્રમને સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. અને આજનું આપણું છેલ્લું ગીત સત્તી પર સત્તો ફિલ્મમાંથી લેવામાં આવેલું ભૂમિ ત્રિવેદીના સ્વરમાં, આ સાથે જ આજનો આ કાર્યક્રમ બસ અહીં પૂરો થવા આવ્યો. આપ સૌ કોઈનો સાથ રહ્યો તે માટે આભાર. અને ફરી મળીશું એક નવા જ કાર્યક્રમની સાથે. ત્યાં સુધી બસ હવે પોતાનું ધ્યાન રાખો, રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.